0: છા અને રમણીય સ્થાન
1: કેપ્ટન રેગમીઝ ફાર્મ હાઉસ
0: પૌરાણિક નુવાગઢ દરબાર ર બેલકોટ ગડી સંગઈ
1: કાઠમાંડુ બાટ માત્ર 3 ઘંટા કો યાત્રામાં પુગ્ન સકિને
0: આપને ફાર્મ માં ઉત્પાદન ગરી દાઉરામાં પકાયેકા ઓર્ગેનિક ખાનાકા પરિકારહરુ
1: સેમિનાર ગોષ્ઠીકા લાગી ઉપયુક્ત
0: સ્કૂલ કોલેજ બાટ એજ્યુકેશન ટુર માં જાને વિદ્યાર્થીઓ લગાયત બોટાનિકલ સંબંધી રૂચિ રાખનેહરુકો લાગી ઉત્કૃષ્ટ સ્થાન
1: કેપ્ટન રેગમીઝ ફાર્મ હાઉસ કમતાનકો બગૈચા બેલકોટગડી મદાનપુર 12 દેઉરાલી
0: સંપર્ક નંબર
1: 9841470164
0: 9832454
1: 9849528781
2: अहिले सुन्दै हुनुहुन्छ एफएम अध्यात्म ज्योति 104.8।